0: 계지셔야다
1: gyanlaa Simdo yorde wenjan chilo logic number one models pame gale captain you tin de mang bu chezan ye khona zo la chik shue de ti shu yu ngana zo la tan do kumshi ji ya bu me ji kar do lu zam ba pame de mozal zin ye tin de mang bu shu yong du ga la ti bu khoran chen ngone chen dung ye shi bu de du ngre do si pame ngone ta khoran ji gyur de me be ge number tin de cha ba ta ten ra ba khe su na ta khoran la ti duing gi chik lakzei labia asur tindri nyangdub chayzi angdab sim sokwe di kachimbir duwa sim ne kanda mijig yin chinji ganga da chik wangbu tangda zini yang kurang chik la kaya zi kanda drab drab ra cha dik duwa yungju kurang wangbu tangda rida yang kurang kaya zi shenda zi nyi zi kanda sozi le guzi di le madum nye mangbu yorba nye kuna zulu shugu yu chik di tindri giri yin suna kuna zulu angdab sim la sozi tindri chigo ya di da gu chik Susu sungyone mare, di ngotsa goya nedansi mare, da dilu rangwa mengyo ziru togo, thongma ne che dinde yin dedu. Chiza wo dinde yin dedu, ang thangbo kuna zulu ching, nyingdub draba lup che, miki li tuyantu ba. Kurang dila nao mikse tang mego ba. Da nga nazu, chik nyigo ki haku nyegi mikse tang na, kurang la mii dada yin jinde che, gyundo danyi suru dinde che na, kurang dili poktu che yor ba. Da di kari lup gu dula usun, ali kurang la miki li dudu rangi kumba kandri bimin dila. Rāchīmbu lēgi dhukāl. Chāsān dīn dhīn dhīn gā nāzu tīndrīg rīngi sū na alē tēgā kūrāng lā nāwa mē bē tōni sūsū sū kāndā mīlī rīmbu chērī drogu yā dhī kēchīmbu rī sūsū jōmbē lēgā dhī kē drogu yā kēchīmbu rī sīm sē yā dhī jīgī yā dūshū chī kio sū na kārī yī nī lī sūsū lā ngōndu kūrī yā gī rīwā chī yō bā dhī kōdā dhā yā dhūsī nāmbu yī na anī sīm sū tū sū na rīngshīn gī kūrāng lē jīg gā nāzu tīngsān bē nā dzamu līng gā lē tīndrī māngu chūng yō rī bē dhā zomba bu gyara chima chanyi tindri beda ko maduba, thong maduba tindri inayla zamlingan la wangbu yoyobla lhagya mi tindri tuyamruwa di khari rajayabrala su ngayoyogi bezoyon rajayabrala bangda ngayoyne tuyamruwa chazan di indudu jinganazu pamay ngayoyne dosu jik mozala zimirungwa da jik chemo mila lakmabiyonri naamagorba ali langa shangya di nidu kurangi langa shangya da nganzoyi shangya dosu boba chembo naamgoye di kechimura shayas wangbu di jik shundur
0: shayas sum nang xin da ngā rāng su wāng gyōng gī bū gu chūn chū tu zu yī nē rī rī bā
1: an tāng
0: da tāng tō dī khār sā kīr tū gī nā tsā kīr gāng sī chā tū sī dēnyā
1: kū sī
0: dī zhāng an zhā yīn bī yī nē rā da khā rī yī nē lē lē nē lē ngā tsū kīm dā gā tāng lī nā bē jī lī yā bū gō yā da kān tē lō gu rā sīm shū jī jē bē sō chā jē
1: an zhā
0: gī kū rī yū shī chūn bē jī lī an ngā tsū sī shū yī nē rī jī yī cēn bē yī nē rī an mī sē lō bā dā an zhā mūtyo nā zūkyōng chēyāgi dī gyūrim dī nā
1: tān zū
0: mīk sēlop chēngwa nā chāshā bī nē lē nē mā mē bī nē yuē bā yuē bī nē dā tān dē yāru yāru zhūgu yu bī
1: gyālā kī nā
0: dā kā shī rīm tē wā rā bā dī sēlop chēng nā lē gyālā kī nā nī lop chēng sō khā tēng dē tē wā rā bā gyālā kī nā sī wā rā bā yāru yāru zhūyā ān zhē gī tān dē nāng chū chū rā bā
1: ān tē
0: wā gyāng tān dē ngā zū kōng lō shū bē tī rī gī bū chō lē dā
1: tē wā
0: tū gu dā tō nā nā jā yā tīn zhē gāng lē yā rā
1: sī shiong dā
0: kāng jī tē nē gyāb gyō yā wā chē jē khun zū lāb zhā zhō sū yu bī jī
1: tē rī
0: ngā zū zō bū gu chō lāb zhā zhō yā guō yīn zā bū gu tū zhū ngō nē chā shā bī nē dū sī tē dū dī tē tāng tāng yīn bē bū gu nāng xīn tēng kī khun lō shū bī xīn khun zō tōp tāng yō rī khun zō yā wāng chī yō rī lāb
2: zhā zhō yā rī bā lā rā rī lā rī lā rī lā rī lūp chū tā gī khēn kīm tā jē gī gōr zhō līng nā wē pio gē lūng chēn lī cēn ngō chē zhō līng shī.
0: Dā bū sō lāp chā zhō yā gōr shū bī tā gā yīn jī mī jī dī gōr jī shū gu gī dā kīm tā jī ngō nā shē mī nā bū gu yū dī rī bā dā gyōng bā āng tāng bā sā dī.
1: Dā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā rā r
0: 바라 암라 되게 유네자 근데 수 되게 유네 다경부 안 탕부
3: 다다다다
0: 응 아니 진짜 인도 좀 뭐 부구디 사야 동야 녀야 라야 근지텔이야 두부다다도 제제 용거 봐 나라 라자리들로 아니 구류 배티 만자지 리브 봐 이 인도는 저 김다게 랍제 인지민진 예부구 된자데 갸제 갸데 배데 포르 겐송 최고유다 세야 삼로시 계세 유비는 대양닥다 대매베스 동아래 나와나 갸라난체나
3: 나르샤 디디지야 고 가서레 테제 체타베 소리지자 옛당이 공수슈 지단 부미다 짐베야 로야야 레이데 레지 룹준디네 룹딘디네 두림 룹딘세 두스 두구리 아니 부구지 류심니가 털이야 요아 두구요리 디네 인디스네 지 야 딘데 규림 나로리아 지 로브로 셴리아 파조 양직 디스 가서로 근거 토도 용야레 다는 시거리 디스 자리서 제가 내주 딘데 다잔자 미 찹침부 베부지리 망부 베티 지 가서 루겨제 니동 찹침부 다한테 주니 믹스에 내주 바운데
0: 다베 오늘 한 시간에 한 얘기가 신다지르 바
3: 르리 르리 셴티 디스 파조 에 가서레다 갑주 쇼야레 다가는 신 에 그 가서레 지 자리서 디스 쇼야데 주 파맹원의 셰비나 야쇼 시부지 딜리아고 가르소르다 낭접다 마스네 난고 말이 상부도 김제 가르스네 년남 교수고 영하는 주지 남교 카벨레 딘데 도그리 통나 하리 코스 지어반디 디스 엠포골레 미싱게 많이 가요지야 있는 미싱 디스 이즈 온유시 있는 엠 미싱 지 콜로그룹지 지 딘데 네즈그리드 주에 코야 지 초에 냠냠지리다.
0: 내수도 저 체로 주우리.
3: 나리 나리. 디 체버 딜라 때네. 다 딜이야. 가데 컨디스 자우레 디톨이야. 아니 소소의 레버 쭈꾸리. 아니 로디 나로네 가르시야다 더그리. 아니 지 파말이야. 아니 야메네 지 저 컨디션 가르세 다음은 지 기겐지 게지 TL 소버지 디코 로소 유림 캐침버지 제일 것도 누아.
1: 나젤 파만 남을 행게게 부글라다 로중 있는다 대회장 중세 탄다 보고 로천지 인자 디토얼 시제시라 요마르 딘디드 먼징드 툰디 카바이네레 파주 튜람기 도시 개침비 보고 고도서 주야디 긴디 지브르샤 지파 미밀은 뇌게스나 벤체스나 부니 슈리 단세 지파나게 왕부 잡을 겐 서스나 왕부세다 자치무 그제 임인데 나레 도스터도 파마무지게 딜레기 유서스무도 롭스데 학벌도 루브중글 차시나 부글 디게지기 삼노 메데도 잠바 부준지도 왕부 진당도 시부란 싱마르 봐 텐데 대외견 파문남을 행기에게 파수 부글 찍네 소수 다 나와서야도 답게야기 즉 소소소 송주체에게 특실럽고야 니도네 차시는 미신달라 네버마게야들 소소소 춘진치고 변은 king이 잼즈스네 니가 텐데 윤교 잼메를 섭고야 갑글 슈리다보 당고 총스네레 대소는 인지민지 이습체제 왕불로 미신다게 왕불로 뇌주 당원도 뇌인데 수수왕불로 송주 치단에서 대소태라 또 문진 툰지 가리 있는데 고 나나지 양세 양세 린던 심비 고르들면 부글 심 띵을 페페지 섭섭체 로스지 주구리 성우도 디 가리 투구레 럽스나 부구다 부글 팔아 급글 갑저다 시도도 슈리잡 당디 힌내려고 슈당도슬 직 섭섭체 오데슈나 닝가 지부 유산도 체스나 펜준이가 로직 정신기 송교 투비에 중고로 봐. 디 개심 십지를 샘어도 디 즉 로가 유성사 부가 세기 소소 로가 유성사 삼로도 담배 모두 공부 진단다 죽지 가려입니다. 삼마단도 죽고 겨바기제 강르치 그래. 파명아 디 넘어죠. 길라게가 디 넘어죠. 세지 강르치 있는 것도가 디 개심 십지를 샘. 직들이 니부대 가려를도 좀 봐. 부 강가로 소소 촉부요 아래 소소 가외기 따지 로로 되게 니니 세다 근데 요데도 좀봐 초보 직제 직 원시에 대주기 내주도 좀 파면 거다 세브제 도는 예디 기전 심을 쉬우도 성도 직 동에서에도 체례 되버지 인데도 좀봐 아니 쉬우는 시리 직 나나조 소소소소 튀는 게 안에 로정 치단기 금시 직실로에 계신 년가 차에서나 년가 도졸라 알레 파맘 하트 병원라 게람 하트 병원라 랑게 탁수에 땅 소소소소로 송교 근데 치고미기 시절로야 데 텔레게 개체지래도 직디체 니도네다 게란 남은 행게 직내 굴레 가고래도 왠장당 하나 줄로 수출래도 잠바 안중원의 차시나 김다리 기겐리 로마리 숨가게 파수 가르시고를 럽도 잠바 제와 라츠고에 캐심으로지 아직 부두 로마리 있네 밤에 오는 자신은 부두리 길랑 오는 자신은 로마리 배드